મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

ગુજરાતી ગીતોના કાર્યક્રમ રંગારંગમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. રેડિયો મોરિશિયસના લહેર ઉપર આવી પહોંચી શરતના આપ સૌ કોઈનો પ્રેમથી સાથ દેવા માટે સોમવારનો દિવસ છે અને તે સાથે જોવા જઈએ તો 29મી તારીખ આ મહિનાનો છેલ્લો સોમવાર. આપ સૌ કોઈનો આ મહિનો ભરપૂર મજેદાર વીત્યો હશે, બસ એ જ આશા રાખતા આજના આપણા કાર્યક્રમમાં ચાલો આગળ વધીએ અને સોમવારના દિવસની શરૂઆત એક સરસ મજાના કાર્યક્રમની સાથે કરીએ. જ્યારે જીવનમાં રંગ હોય, જ્યારે જીવનમાં સંગીત હોય, ત્યારે જીવન કેટલું જીવવા જેવું લાગે છે. અને આજના આપણા કાર્યક્રમની સાથે જોડાશું અને ભક્તિમય ગીતની સાથે કરીશું શરૂઆત. પણ એ પહેલાં આપ સૌ કોઈને જણાવતા ચાલીએ કે આજે તિથિ પ્રમાણે જોવા જઈએ તો જેઠ સુદ પૂર્ણિમા અને આજની તિથિ પ્રમાણે આજનો દિવસ ખૂબ જ મંગળમય છે. ભગવાન ભોળાનાથનું નામ લેતા કરીએ એક મધુર સુશરૂઆત અને એ સાથે જ આજનો આ સુવિચાર લઈએ. શ્રોતાઓ, કહેવાય છે કે જીવનમાં સકારાત્મકતા ખૂબ જ જરૂરી છે અને સકારાત્મક રહીને જીવનમાં કોઈ પણ કામ તમે કરશો, ધારેલું કામ પણ પૂર્ણ થશે. જીવનમાં કોઈના મહત્વને ઓછું ના આંકવું, કારણ કે એક ગ્રામના ફુગ્ગાને આખો સમુદ્ર પણ ડૂબાડી નથી શકતો. માટે જીવનમાં હંમેશા પોઝિટિવ રહો, સકારાત્મક રહો અને ભગવાનનું નામ લઈ ચાલો આ યાત્રાની શરૂઆત કરીએ.

શ્રોતા મિત્રો, લાગણી હોય તો ઝઘડો પણ થાય, પણ બાકી લાગણી ન હોય ને ત્યાં તો વાત પણ નથી થતી ઘણીવાર. માટે જીવનમાં લાગણી હોવી બહુ જરૂરી છે, અને લાગણીની સાથે જ આપણે સંબંધને વધારે પ્રેમાળ, વધારે જીવવા જેવો સંબંધ બનાવી શકીએ. સાચી વાત કે નહીં? અને આ સાથે જ આજે પૂર્ણિમા છે, તો ચાલો પૂનમની વાત, ભાઈ પૂનમનો ચાંદ ખીલ્યો છે, જીગરદાન ગઢવીના સ્વરમાં લઈએ આપણા પ્રોગ્રામનું આગલું.

પૂર્ણિમાની રાતડી અને એ જ કહેશું કે અસંભવ ફક્ત એ જ છે જેની તમે શરૂઆત નથી કરી, માટે જે તમારા મનમાં છે સપનાઓ સાકાર કરવા માટે ભાઈ તમે આગળ તો વધો. અને આ સાથે જ ઉમેશ બારોટ અને ઐશ્વર્ય મજુમદારના સ્વરમાં મુકાયેલું આપણા પ્રોગ્રામનું આજનું આ છેલ્લું ગીત, પ્રીત કરનાર દુનિયાથી ડરતા નથી, એઝ ઇન પ્યાર કરને વાલે દુનિયા સે નહીં ડરતે. બસ આવા જ ફિલ્મનું ગીત તમારા માટે છોડી જઈ રહ્યા છે અને આ ગીતની સાથે આજનો આ કાર્યક્રમ બસ અહીં સમાપ્ત થવા આવ્યો. આપ સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે ઘણું ઘણો આભાર. પ્રોગ્રામમાં વિરામ આપતા રજા લેશું. નમસ્કાર, શુભ દિવસ આપ સૌને.